0: તો જે બછડું હે જરાક ભૂખું રહી જાય, તો આપણને એનું બી ધ્યાન રાખવું જરૂરી છે. ને એમનું તેમનો કિસાન ભાઈઓ, દેખો આ હવાનો ટેમ હે, હવાના ટેમે તો આપણે ઘણું કામ રહે, એમનું તેમનું પશુનું રહે, દૂધ કાઢવું રહે, સારું આલવું રહે, ને એને પૂટી આપણે ઘરમે નિપટાવી ને કિસાન ભાઈને ખેતરમ બી ન કરવો પડે. તો કિસાન ભાઈ આજે તો આપણે સૂટર પડા ને ફેરી મલંગા, રામ રામ રામ રામ.
1: अभी हमारे किसान श्रोता सुन रहे थे कार्यक्रम खेती नी बात. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है, एफएम बैंड 101.3 मेगाहर्ट्ज़ पर. प्रातः के 6:50 हो चुके हैं. आइए श्रोताओं, अब आपको सुनवाते हैं आदिवासी लोक संगीत. आदिवासी लोक संगीत के अंतर्गत आज हम आपको सुनवाने जा रहे हैं शंभू सेन वसाती कलाकारों की आवाज में गाये कुछ लोक भजन.